0: ને મિરતી સર, પૌધે લગાના ઉસકો પાણી દેના, જીવ જંતુ પશુ પંખી ઉસકો આગળ હમે બચાના હૈ, તો રોજાના યે કાર્ય કરાના પડેગા. ઓર માન લો કે પર્યાવરણ પર જો નુકસાન કરતા ચીજે હૈ જૈસે પોલિથીન કે લિયે, ઉનકા ભી હમે રોજ ખ્યાલ કરના હૈ. એક દિન કે લિયે નહીં, પૂરા દિન કપડ કી થેલી લેકર કહીં સામાન લે લે જાના તો જાઓ, ઓર જો ભી હમારે બર્તન હૈ ઉસકો લેકર ભી હમ સામાન લા સકતે હૈ. તો એસી બાતે હમ રોજાના આપને જીવન મે રખે તો ભી જાકે હમ પર્યાવરણ કો સુરક્ષિત રખ પાયેંગે.
1: બિલકુલ, જન જાગૃતતા તો દેખીએ બહુ જરૂરી હૈ સમાજ મે, હર વિષય પર હર ચીજ કે લિયે જાગૃત હોના જરૂરી હૈ. આજ જૈસે હમ રિકોર્ડિંગ આપકી કર રહે હૈ 5 જૂન કો, જિસે હમ વિશ્વ પર્યાવરણ દિવસ કે રૂપ મે મનાતે હૈ, બસ યહી હોતા હૈ કે લોગ અવેયર હો, લોગ જાગૃત હો, તો હર દિન આપકે લિયે સ્પેશિયલ હૈ. ઓર રહી બાત પર્યાવરણ સુરક્ષા કી, આપને જો બાત કહી કે ઇસે હમે હર રોજ ઇસકે પ્રતિ સચેતના જરૂરી હૈ, ફિર ચાહે વો છોટે છોટે પ્રયાસ હો, જો અપને માધ્યમ સે જીતના હમ અચ્છા કર સકતે હૈ અપને એટમોસ્ફિયર કે અપને પર્યાવરણ કે લિયે, તો વો કહીં ના કહીં હમારી પીઢીઓ કો, જો હમ તો જી રહે હૈ જિસ માહોલ મે જી રહે હૈ, આને વાલી પીઢીઓ કો ઓર સુરક્ષિત કર પાયેંગે હમ.
0: બિલકુલ
1: બિલકુલ સર જી. તો બસ ચલીએ હમ ઓર આપ મિલ કરકે લોગોં સે ગુઝારિશ કરતે હૈ કે ઇસ ઓર સિર્ફ એક દિન ધ્યાન દેને કી જરૂરત નહી હૈ, છોટે છોટે બદલાવ, છોટે છોટે પ્રયાસ હી કામયાબ હોતે હૈ. ઓર સબસે બડી ચીજ તો યહી હૈ કે અગર હમ ઘર સે બહાર નિકલ રહે હૈ સબ્જી લેને કે લિયે, સામાન લેને કે લિયે, તો હમ કોશિશ કરે કે હમ અપને ઘર સે થૈલા લેકર કે જાયે, પ્લાસ્ટિક કા ઉપયોગ કમ હોગા, તો યે એક બહોત બડી સેવા હોગી હમારે ધરતી માં કે લિયે.
0: બિલકુલ બિલકુલ સહી
1: બાત જી સર. બહોત અચ્છા લગા સર આપકી ભાવનાએ, આપકે વિચાર જાન કરકે, ઓર ઉમ્મીદ કરેંગે કે લોગ ઇસ ઓર અપના ધ્યાન જરૂર દેંગે. બતાઈએ આજ ક્યા પસંદ હૈ
0: જી સર? આપને ભી બહુ સટીક પ્રેરણા તક બાતે કી, આપકો ભી ધન્યવાદ. ગાના સુનના હૈ અબ તો એસે ના થે, ગાને કે બોલ
1: તું ઇસ તરહ સે મેરી જિંદગી મે શામિલ હૈ. જી જી,
0: હેમલતા કી આવાજ મે સર કેસા કિયા ગાને મેરે કો સર, હેમલતા કી આવાજ મે ગાના બહુત કમ ગાને ગાયે લેકિન બઢિયા ગાને.
1: ઠીક હૈ સર, બહુત અચ્છા લગા આપસે બાતચીત કરકે. આપ તો એસે ના થે ઇસ ફિલ્મ કા ગીત આપકો સુનવા રહે હૈ હેમલતા કી આવાજ મે.